કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો અને તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો નંબર સાથે મજ બની રહેશે અત્યાર સુધી લઈને બે વાગ્યા સુધી. નાનો ટચુકડો કાર્યક્રમ છે. તો ભાઈ શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ કોઈ પણ માણસ પરિસ્થિતિ નથી હારતો, પણ જ્યારે એનું ખાસ માણસ જ એની લાગણીઓની કિંમત નથી સમજતું ત્યારે અંદરથી સાવ એ ખાલી થઈ જાય છે. એટલે કહેવાય છે ને કે ભાઈ કોઈ પણ માણસ પરિસ્થિતિ નથી હારતો, પણ જ્યારે એને પોતાનું અંગત વ્યક્તિ એને સમજતું નથી ને ત્યારે વ્યક્તિ અંદરથી ક્યારે ખાલી થઈ જાય છે એને પોતાને પણ નથી ખબર પડતી. તો ચાલો વિજય સુંદર મજાનું ગીત લઈ લે. ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું 2024 નું ઓન યુ વે.

બપોરના પોણા બે વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ રંગારંગ. કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી

અહીં ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. રંગારંગ કાર્યક્રમ અને સ્ટુડિયોની ગલેડમાં 1:51 થઈ ગઈ છે અને હું છું અમિતા અને નાનો ટચુકડો 15 મિનિટનો કાર્યક્રમ છે. અને આપણે કહેવાય છે ને આપણી ગુજરાતી થાળીની જ્યારે વાત કરીએ છીએ, ગુજરાતી થાળી આપણી પાપડ અને અથાણા વગર અધૂરી છે, તેવો જ આપણો નમસ્ત નાનો અમસ્તો ટચુકડો કાર્યક્રમ છે એ ગુજરાતી કાર્યક્રમ 15 મિનિટનો. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ 2026નું તમારા માટે.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે 2026માં દિલ લેવામાં આવેલું, એની સાથે અમિતાના પૌનમતી. નમસ્કાર, શુભ દિવસ.